0: વર્ષા મૂર હોતો પહેલ નદી કઠા નડેર અરુ આમાચો બૂટા મંડાતો રહે દે હું લોગ મન કે હર શનિવાર અરુ એતવાર કે સ્વચ્છતા અભિયાન ચલાન નદી કે સફા રાખતો કાજે ગુહાર કરલા સરાસરી ને મૂર ખબર એક હાર ફેર કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ મધ્યપ્રદેશ ને રાષ્ટ્રવ્યાપી ખેત બચાવ અભિયાન કે મૂર કરલા છત્તીસગઢ ને ભલે યે અભિયાન ચો મૂર હોલી સુશાસન તિહાર ભીતરે મુખ્યમંત્રી વિષ્ણુ દેવસાએ બડે કનેરા ને 152 કરોડ રૂપિયા લે આગર લાગત વીતી કૈક વિકાસ કામચો લોકાર્પણ અરુ ભૂમિ પૂજન કરલા પ્રદેશ ને નગરીય નિકાય અરુ ત્રિસ્તરીય પંચાયત ચો આમ અરુ ઉપચુનાવ કાજે 1 જૂન કે હોલી મતદાન ઔર મુખ્યમંત્રી હેલ્પલાઇન સેવા ચો ક્રિયાન્વયન કાજે પ્રદેશ ભર ને હોય છે પ્રશિક્ષણ કાર્યક્રમ એચ સંગે હલબી સમાચાર બુલેટિન ચો યે અંક એ થાય સરે સે જુહાર
1: अभी आप सुन रहे थे हल्बी समाचार बुलेटिन।
2: भाई साहब, आपके यहाँ कपड़ों पे 25% छूट अभी भी चल रही है ना?
3: हाँ हाँ जरूर, आपको किसने बताया?
2: मेरे रेडियो ने, वरना मैं तो इस डिस्काउंट से वंचित रह जाता।
4: विज्ञापन बुक करवाने आकाशवाणी आइए।
5: अपने बिजनेस को बढ़ाने के लिए लीजिए आकाशवाणी का सहयोग और दीजिए उसे बुलंदियों के पंख।
6: आपका बिजनेस लोकल है या राष्ट्रीय, आकाशवाणी देती है उपभोक्ताओं तक पहुंचने का हर विकल्प।
5: और अब तो आप घर, दफ्तर या दुकान पर बैठे बैठे कर सकते हैं आकाशवाणी के किसी भी केंद्र के लिए विज्ञापनों की बुकिंग।
6: आकाशवाणी के विभिन्न चैनलों पर विज्ञापन देना सुलभ और सस्ता।
5: बुकिंग है तो संपर्क करें 8700001424 पर
6: 8700001424।

વાળો દેસો કર્ણાટો દેસો જાઉં જાંગલો મોર હટ અંગ ભંગ કલિંગ નેપાલો ભૂપાલો કાશ્મીર કના ઉજ માલવો રાજ્ય મેરે છ દેસો આરુ કુરુ પંજાલો એ હસને હસને સાંગતે ગયા.

સાંગલો પાછે ગોટક મોછો ધનુ આસે હું ધનુ કે ટૂટાઉં દિયા છે ગોટક આસે મચો બેટી શ્રી સીતા નામ બીચે કોની ટૂટાલે હુની મચો બેટી કે નિયા છે બિંદી ગીરી